0: Next FM, Kenya's premier Asian mix.
1: તૈયાર છો ને બધા ગુજરાતી જલસામાં મન મૂકીને ઝૂમવા ડૂબકી મારવા એ હાલો કમલ કંટારિયાની સાથે ઈસ્ટ એફએમ પર
2: કેમ છો ખેનિયા મજામાં છો ને આજના એ હાલોમાં એનર્જી થોડી હાઈ રહેવાની છે ખબર છે ને કારણ કે હું ગઈકાલે જ ગુજરાતથી પાછી આવી છું તો ગુજરાતની સુગંધ ગુજરાતની મસ્તી ગુજ્જુ વેળાનો ફૂલ ડોઝ લઈને હું કમલ કંટારિયા આ સૌને આપ સૌને મીઠો આવકાર સ્વીટ વેલકમ આપું છું ઓન ધ ગુજરાતી શો એ હાલો ઓનલી ઓન ઈસ્ટ એફએમ કેન્યાનો નંબર વન અને સર્વોત્તમ એશિયન મિક્સ અને હા હવેની બે કલાક માટે ગુજરાત થોડું દૂર નહીં અહીંયા જ છે તો હાલો

0: હું તો ગુજરાત જઈને પાછી આવી ગઈ. તમે બધા ક્યાં છો? જલ્દી જોડાઈ જાઓ મારી સાથે. અને એટલે જ અમે ગીત વગાડ્યું કે આવો આવો હવે આવી જાઓ ઓન ધ ગુજરાતી શો. એ હાલો, હું તમારી આરજે અને હોસ્ટ કમલ તમારી રાહ જોઈ રહી છું. ઘણી બધી વાતો કરવાની છે તમારી સાથે. બે અઠવાડિયાની વાતો ભેગી થઈ હોય તો વાર તો લાગે ને. તો જલ્દી આવી જાઓ ઓન ધ ગુજરાતી શો. એ હાલો.
1: All the great songs that make your day.

મીઠડા મહેમાનની શું કામ હું વાત કરી રહી છું, કારણ કે તમને જો ખ્યાલ હોય, ઓફકોર્સ યાદ જ હોય, કે મારું પહેલું સેગમેન્ટ હંમેશા ગુજરાતી શો એ હાલોમાં ગુજરાતના ગૌરવનું હોય છે. અને આ વખતે મારી જે ઇન્ડિયાની ટ્રીપ હતી એનો મારો મંત્ર હતો ઓનલી ગુજરાત. અને સાચું કહું છું કે જેટલું ગુજરાત વિશે હું હમણાં જાણું છું ને જાણી રહી છું એટલું હું અહીંયા રહેતી હતી ને ત્યારે પણ મને ખબર નથી, સાચું કહું છું. અને ગુજરાતના ગૌરવમાં હું હંમેશા કોઈ ફલાણી જગ્યા કે ફલાણી વ્યક્તિ કે કંઈ ગુજરાતનું કંઈ અચીવમેન્ટ હોય કે ગુજરાત ક્યાં શાઇન થઈ રહ્યું છે દુનિયામાં એની વાત કરતી હોઉં છું. પણ આજનું જે ગુજરાતનું ગૌરવ છે તે એની જે વાત છે તે એકદમ જ ઇમ્પોર્ટન્ટ છે, જે ગુજરાત વિશે સાચી છે અને મને સાચે સાચ આ વાતનો ગર્વ છે. એ છે કે ગુજરાતનો આવકારો, ગુજરાતના મીઠડા મહેમાનો કે કેટલો મીઠો આવકારો આપે છે ગુજરાત તેમના મહેમાનોને. એટલા બધા એવા લોકોને મળી અમદાવાદમાં, રાજકોટમાં, જામનગરમાં કે જેઓ વસ્યા છે ગુજરાતમાં યુએસથી આવીને, યુકેથી આવીને, કુવૈત, બહેરેન, યુનો ઘણી દુનિયાના અલગ અલગ દેશોમાંથી આવીને ગુજરાતમાં વસ્યા છે અને ગુજરાતે તેમને પોતાના કરી લીધા છે અને એટલો બધો મીઠો આવકાર આપ્યો છે એમને. મને પણ યુનો આઈ ફેલ્ટ સો ગુડ કે મારે આ વખતે ક્યાંય જવું જ નથી, ખાલી ગુજરાતમાં જ રહેવું છે. અને યુનો હજીએ પણ જ્યારે હતી રાજકોટમાં, અમદાવાદમાં, જામનગરમાં હતી ત્યારે યુનો ડેડને ફોન આવે કે તમારી દીકરી ફોરેનથી આવી છે તો પ્લીઝ અમારા ઘર લઈ આવજો ને જમવા. And I thought that was so cute. And that was so sweet. અને યુ નો જમવા પણ આપણે જઈએ ને એટલું પ્રેમથી આપણને જમાડે, આગ્રહ કરીને જમાડે, જે આપણી ગુજરાતની સ્પેશિયાલિટી છે કે જો કોઈ મહેમાન ગતિ કરતા શીખવી હોય ને તો ગુજરાત પાસેથી શીખે. અને એ વાતનો જ મને ગર્વ છે કે યુ નો દેટ. અને એ યુ નો જ્યારે કહે ને કે ઓ તમારી દીકરી ફોરેનથી આવી છે, you know, it just melts my heart and I feel, wow, this is, you know, so innocent and so full of love. I think that's what I feel. Tomne shu lage che, I think I just love it.